ઈશ્વરી ભગવાન બેઠો રાજા કંસકો રાજ દરબારમાં અત્યંત પ્રભાવકારી ઢંગબાટ રાજાલે ભગવાન કૃષ્ણલે કંસકો નિધન ગરાઉનુ ભય પછી અને તે પછી અગાડી વિસ્તાર બળદી ત્રિબકરાકો ઉદ્ધાર ભાવ ત્રિબકરાકો પ્રભુલે ઉદ્ધાર કરી પાલનુ ભય પછી અલ્લીખેરમાં ફેરી એવડા પ્રકારકો પ્રોગ્રામ ભો મહારાજ. ત્યાં ભગવાન જબ સવારી હુનુભો અક્રૂર કા પાસમાં, અક્રૂરજી તિમી મેરો અત્યંત પ્યારો, અક્રૂરજી તિમી જાઓ ભણેર. અક્રૂરલાઈ ભગવાન પ્રભુલે આજ્ઞા કરી બક્ષો, અક્રૂરલે સન્માન ગારતલે સ્વાગત કરી પ્રભુકો ચરણમાં ધ્યાન મનન કીર્તન ભો. અને અક્રૂરકો ર ભગવાનકો સન્માન પૂર્ણ ભઈ શકે પછી અક્રૂરલાઈ અબ તપાઈલે એવડા કામ કરનું છે કાકાશ્રી, તપાઈકો એવડા કામ પૂરા કરનું પરને છે તપાઈલે કે ભનદેખે પંચ પાંડવહરૂ ર કૌરવહરૂમાં ઝઘડા નરામ્રો સંગ ચારકીએકો છે. ત્યો ચારકીએકો ઝઘડાકો જબ તેસકો ઈગો ધૃતરાષ્ટ્ર મહારાજલે તેસલાઈ નિમટ્યાઉનુ પરછ. મહારાજ ધૃતરાષ્ટ્રલે કુન સોચમાં રાખેકા છન, યો જબ ઝઘડાકો જબ પ્રભાવ સનૈ બળદે ગયો ભનદેખીને શત્રુ કમજોર કોઈ હુંદૈન, એસલે બડો યાદ રાખનુ. તેસલે ગર્દાખેરીમાં સરાસરકન જાનુ ર એવડા કામ ગર્નુ તપાઈલે કસ્તો કામ ગર્નુ મન દેખે. અક્રૂર તપાઈલે સરાસર ગયેર ધૃતરાષ્ટ્ર મહારાજલાઈ સમજાવનુસ, ધૃતરાષ્ટ્ર મહારાજલાઈ બુજાવનુસ, ધૃતરાષ્ટ્ર મહારાજલાઈ સંબોધન કરનુસ કે તપાઈલે યો ઝઘડા મેટાવનુસ, આપણા ભાઈકા છોરા ર આપણા છોરામાં સમાનુપાતિક દ્રષ્ટિલે હેર્નુસ ભનેર આજ્ઞા હોસ ભંદા. અને હુંચ ભનેર અક્રૂરજી જાણુ ભયો. અને અક્રૂરજી જાના સાથ ધૃતરાષ્ટ્ર મહારાજલે કે ભન્નુભો ભને કેલાઈ આવ્યું તો અક્રૂર ભનેર શ્રદ્ધાખેરી મ તો ભગવાન કૃષ્ણલે પઠાવનુ ભયકો તપાઈકા છોરા ર તપાઈકા ભતીજામાં તપાઈકો હેરને દ્રષ્ટિકોણમાં મત ભિન્નતા રાખદીનુ ભયન, મતલબ તપાઈકો વિચારમાં મત ભિન્નતા રાખદીનુ ભયન ભન્ના. હેર મ તો અંધા જન્મદાકો અંધા, અંધલાઈ રાજનીતિ કુરાકો કે ધંધા, મલાઈ કે થા યો મલાઈ થા છૈન ભનદીનુ ભો. અને ત્યાં બાટ મૈલે ભનેકો ભતીજા પણ માનદેન, મૈલે ભનેકો છોરા પણ માનદેન, કે ભન્ની લાવ તેસો ભને. અબ અહીં સરાસર જાણુ પર્યો ભણે કુંતી રાની પાંડવકી આમા કા પાસમાં જાદા પંચ પાંડવકી માતા શ્રેણી ભન્નુ ભો કે ભને એ માહિતીલે મલા હેલા કરી શક્યા છે છે ભને. અબ કૃષ્ણ જન્મન કે અરુ જન્મન સભાઈકો સભાઈકો માહિતીકો વ્યવસ્થા છે, સભાઈ સન્માન કરશે, મેરો માહિતી મળ વાર્તા કરદેન કે જશો કે જન્મી કે હોય ભણે રિસાવન થાલી લીને જાન પૂર્વ જાન છોડેર તો તેસો રિસે આગે રાવાસો ભાઈ પછી મહારાણી તપાઈકો પણ ભગવાન કૃષ્ણ ભદૈકો રૂપમાં જન્મનો ભાઈ છો, દયાકો સાગર કૃષ્ણ હું લ ઠીક છે. અને યતાપટી પ્રશ્ન કરુભો પ્રશ્ન કરે જાખીમાં ધૃતરાષ્ટ્ર મહારાજ કો દરબાર બાટ કુંતી કો દરબાર બાટ અને જાણુભો પંચ પાંડવલાઈ ભાંજા કે ચાલશે વંદન મામા, જ્યાં દુઃખ પાઈક છે મામા, બડા કષ્ટ કો દિન છે હામીલાઈ સારી દુઃખ દીકા છે, જ્યેષ્ઠ પિતા કા છોરાવર જેઠવા કા છોરાવર રાજ્યબાટ હામી સારી યહાંબાટ વિસ્થાપિત છો ભાખી મેરો મહારાજ ધંધા નમાન. તિમીહરૂકો મામાકા છોરાકા રૂપમાં ભગવાન શ્રીહરિ જગતકા નારાયણકો પ્રાદુર્ભાવ ભયો છે ની ભને પછી ધન્ય ઈશ્વરકો કૃપા નહીં હોલા નહીં ભન્નુભો ઠીક છે. અલી રુદૈ રુદૈ રુદૈ રુદૈ રુદૈ અહીં જાણુ ભયો થયું. જાખી ફેરી આર્કો પ્રશ્ન કરુભો મહારાજ અહીં જાદા જાદા આર્કો પ્રકારકો પ્રશ્ન કે ભો ભે કે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા પરમેશ્વર જગતકા માલિકો ઘરમાં બાટ હામી નિસ્કેર આયો દુર્યોધન મહારાજ તપાઈલે ભાઈકા છોરા મને આપણા બંધુહરૂમાં મિલેર જાણુ પડલા, નત્ર કૃષ્ણકો જબ ભણાઈ રામ્રો બુઝીકો છૈન તપાઈરૂપટ્ટી ભંદા. હે પાઉકો જોતા શિરકો મુકુટ ભણ્યો કૃષ્ણ ભગવાનલાઈ, અંશકો બાદ વંશલે જાણે હુન્છ ત્યો નંદ બાબાકો ઘરકો ભતુઆ.